માં આપણને કેટલી શાંતિ મળે હે, જે હવા માં આપણે હા લહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવન દાન આલંગા. હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: કાર્યક્રમ ઘુમર હમરવારી અમર હિત્ય બોનની આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે ભાઈ બોનો, આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગટ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હા અમારી આજની કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે બોનો લઈને હાજર થઈ ગયો હા કાર્યક્રમ ઘુમર ને લઈને એક ના વિષય ને હાથે. તો મનીષા બોન, આજે આપણે કાર્યક્રમ મેં બોનો થકી વાતચીતનો વિષય હૈ કે આપણી જે બોને હે જે કઈ વખત આપણે દેખો હો કે આમના તેમના યાત્રા માટે યા કે ભી ઈ સાથે આવતી રહે એવા મેં એણાને ઘણા આકાની સાવધાની રાખવાની જરૂરત હૈ. અગર આપણે થોડીક દૂરી માટે જઈ રહો તો કઈ નહીં, પણ અગર આપણે લંબી દૂરી માટે જઈ રહો તો આપણને ઘણા આકાની ચીજોનું ધ્યાન રાખવું હૈ. કેમ કે આપણે દેખો હો કે સાવધાની સપ્ત કી મોટી હૈ આપણા બલ્લે. અગર આપણે સાવધાની તકી કે ભી આમના તેમના ફરવા જ તો આપણું જે આમનું તેમનું ફરવું હૈ ઈ સફળ થઈ શકે.
0: હવે અંજલી બોન, તો આના વિષય માટે આપણે બોનક હતી કાર્યક્રમ ને માધ્યમ કથી ઘણા આકાની વાતે રીંગા, પણ કાર્યક્રમ ની શરૂઆત ને હમણા અગિત ને મોરે કર આપણી વાતે.
1: હવે તો બોનો આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: જીલીબોન ગીત ત્યાં છું પૂરું અણા ગીત બાદ એક વખત ફેરી આપણે બોનોનું સ્વાગત કરું હું આપણે આજની કાર્યક્રમ ઘુમરમી જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હું કે આપણે બોને આમને તેમને કે બી ફરવા જાય યા કે યાત્રા કરવા જાય તે વર્ણનની જરૂરી સાવધાની હું રાખવી હેમ સબકથી પહેલ તે આપણે બોનોને આ કહેવું ચાંગા કે સુરક્ષિત યાત્રા કરવા બદલે આપણે ઘરની શરૂઆત સબકથી પહેલ થાય હે સુરક્ષિત યાત્રાનો મતલબ બોનો આ નહીં હે કે આપણે બોને હેવી ડરીને ઘરમે શ્રેંગા એન મતલબ આ હે બોનો કે આપણે બોને હેવી સાવધાની કરીને સ્વતંત્ર રૂપ કરી બહાર નીકળી શકીએ હેમ
1: હવે
0: આપણે બોનોને કહેવું ચાંગા કે અગર આપણે કઈ ફરવા જઈ રહીએ કે જઈ રહીએ હ યાત્રા માટે તે આપણે સબકથી પહેલ તે આ ધ્યાન રાખવું હે કે આપણે સામાન આપણે તૈયાર રાખવું હેમ અગર આપણે કઈ બી જઈ રહીએ હ કે આપણે સબકથી પહેલ આ ધ્યાન રાખવું કે આપણે કી જાહેર કરીએ હે એનો રસ્તો આપણે બધે સુવિધાજનક હે કે નહીં હે સાર્વજનિક પરિવહન કવડા મળેગા એનો ટેમ હો રહેગા ને ફાસા આવો તે વેણામાં આપણે હું સાવધાની રાખવી હું સાધન રહેગા ને યાત્રાના ટાઈમમાં તે આપણે ટાઈમનો બી ધ્યાન રાખવું હે આ સબ થોડી ઘણી વાગતી એને ધ્યાન રાખંગા તે આપણે યાત્રા હે આસાની ખતી થઈ શકેગા
1: હવે મનીષાબુન આપણે દેખ કે ઘણી જે બુને હે એ ઘણી વખત એકલી યાત્રા કરે હે અગર હું મારા ઘરને પાસે એક બાની વાત બતાડું તો એ ભી આપણે થોડાક દાડા પહેલા જ ફરવા ગયા હતા એવો મેં એ એકલા ગયા હતા ને બીજા ગામના જે મનક હતા એ એના ઓળખના પણ આપણે દેખ કે યાત્રામાં અગર આપણે કે બી જો તે લાઈનને લાગે કતારે લાગે આમનું તેમનું ફરવું પડે હે ને ઘણી વખત એવું થાય કે અગર આપણે કઈ ચીજ માટે બેઈ રહો ઊંટ થઈ ગયું યા ખચર થઈ ગયા એના માટે તો એ અગાડી પસાડી થઈ જશે હે તો એવામાં આપણને ધ્યાન રાખવું હે કે આપણે આપણા પરિચિતનો નંબર લઈને રાખવું હે એ જે બા હતો એનાને હાથે બી હોવું શું એનું જે ખચર હતું એ અગાડી સલું ગયું ને બીજા જે મનક હતો એના ઓળખના એ વાય રહી ગયા એવમે એ ઈ જે ગયો હતો ફરવા એ મોબાઈલ જે હતું એનમાં નેટવર્ક ભી નતણ આવી રહ્યું એવમે એ ગભરાણા ની ને એણે ભગવાનના દર્શન કર્યા ને એને સાથે એ પાસા આવ્યા જે ઠેકણે એનાની બસ ઊભી હતી તો આપણને એની વાતનું ધ્યાન રાખવું હે કે અગર આપણે કેવી યાત્રા કરવા જઈ રહ્યા તો આપણી બસ કે ઊભી હે બસવાળાના નંબર આપણા જે પડોશી હે એના નંબર હેતી ચીજે આપણને ધ્યાનમાં રાખવાની જરૂરત હે ને એની ટાઈમ આપણને ઘબરાવવાની કોઈ જરૂરત નથી કેમ કે આપણે યાત્રા કરવા જઉં ને અગર આપણી નાની મોટી આ જે વાતે હે એનાનું ધ્યાન રાખો તો આપણી યાત્રા સફળ થઈ શકે
0: હવે અંજલી બોન એની સાથે આપણે દેખા કે આપણે બોને જ્યાદાતર બસ ને ઓટો ને આ ટેક્સી રહી વર્ણનો જ્યાદા ઇસ્તેમાલ કરી હે એવામાં આપણે બોનને વણામાં બે વખત પેલ ધ્યાન રાખવું હે કે જેમ કે આપણે બતાડ્યું કે નંબરનું ધ્યાન રાખવું હે ને વાહન આપણે બલદે ઉચિત હે કે નહીં હે આણામાં હું સાવધાની હે વી માર બલદે સહી હે કે નહીં આ હતી જાણકારી આપણે રાખવી હે ને બોને આપણે કી બી સેટી જાહેર કરી હા યા કી બી જાહેર હ તે આપણે ઘરના કણા બી વ્યક્તિને ફોન કરીને કહી નાખવું હે કે જતરો ટાઈમ લાગે કે જેમ કે હું એક ઘંટા મેં ઘેર આવી જઉંગા ફોન કરીને કહી નાખવું હે ઘેર એમ તે હામાળાને આપણે ઘરવાળાને બી આપણે સાવધાની બારામાં ખબર રહેગા કે એક ઘંટો લાગેગા એક ઘંટામાં આવી જાયગા અગર એક ઘંટો વખત વધારે ટાઈમ થાયગા તે આપણે ઘરવાળા હિ બી આપણે ફોન કરેગા ને પૂછેગા એની બી આપણે સાવધાની રાખવી ઘણી જરૂરી છે
1: હવે મનીષા બુન આપે સહી કીધું કેમ કે આપણે દેખો હ કે ઘણી વખત એવું થા કે આપણી જે બુને હે એ આમને તેમની કે સાય હે તેણે ટેમ્પો લેવો પડે કે નીકની ગાડી લેવી પડે કાંઈ ને કાંઈ ચીજે રહીશ હે એવા મેં એણે મોબાઈલ ફોનને સુરક્ષાનું સાધન બનાવવું હે આજના ટાઈમમાં મોબાઈલ કેવલ ફોન માટે વાતચીત કરવાનું સાધન નથી બલકે જરૂરત પડવા માટે મદદ માંગવાનું સાધન ભી હે અગર આપણે યાત્રા માટે નીકળી રહો તો તે વખત આપણને ધ્યાન રાખવું હે કે આપણે મોબાઈલ જે હે એનમાં બેટરી જે હે એ પૂરી હોવે તાકી આપણે જરૂરત પડે તો કેને તે સંપર્ક કરી શકો આપણે પરિવારને ભરોસેમંદ જે વ્યક્તિ હે એને નંબર આસાની તકી આપણે ઉપલબ્ધ બી થઈ શકે એવું આપણને રાખવું હોકા ને જરૂરત પડવા માટે આપણે ભારત સરકારે એકીકૃત આપાતકાલીન નંબર આલ્યું હે 112 માટે બી આપણે સંપર્ક કરી શકો આ આપણી બોનોનું હેલ્પલાઈન નંબર હે જેન તકી આપણી જે બોને હે એ કે બી હો અણા નંબર માટે અગર ફોન કરે તેણે મદદ મળેગા તો બોને એક વખત ફેરી આ નંબર લખી લો આપણું ભારત સરકારનું એકીકૃત આપાતકાલીન નંબર હે 112 આને માટે ફોન કરવા તકી આપ આપણી પરેશાની બતાડીને સહાયતા માંગી શકો ને આપને સહાયતા ભી મળેગા
0: હવે અંજલી બોન એને હાથે આપણે બોનાને કેવું ચાંગા કે મોબાઈલની બેટરી હવે આપણે ખતમ ને થવા દેવી હે અગર આપણ કતક સિટી યાત્રા કરવા જઈ રહીએ હે યા કંઈક જઈ રહીએ હ તો આપણ દેખા કે ઘણા કાની બોને રહી એવી બસમાં યા ટેમ્પો બેન એમ હોશે હે કે અભી તે બેટરી હું તો કંઈ કામ નહીં હે તે ફોનમાં હું વિડીયો દેખી લઉં રીલ દેખી લઉં ને વણામાં લાગી જાય જેણ કરતી આપણ દેખા કે ઘણા વખત આપણે ફોનનો ચાર્જિંગ એવું ખતમ થઈ જાય હે તેવા મેં બોને આપણે રીલ ને આ સબ નથી દેખવું હે ને આપણે ફોનની બેટરી હવે હંમેશા આપણ કે બી ઘર કરતી બહાર નીકળો તો ફોન નું ચાર્જિંગ ફુલુસ રાખવું છે. જેન ખતે આપણ દેખ કે આપણે કઈ બી મદદ ની જરૂરત પડી ગઈ, એમાં કી બી જવું પડી ગયું, અહીંયા ઘરે ફોન કરવું પડ્યું, તો એવા મેં આપણે ખબર રહેગા કે મારા ફોન મેં ચાર્જિંગ હે, હું ઘેરે ફોન કરીને કહી શકું. ને ઘણા વખત આપણે દેખ કે બોને અગર આપણે ફોન મેં ચાર્જિંગ નહીં રહેતું હે, આપણે આય પાય મન કરી હે વેણું બી આપણે કેનું ફોન લઈને આપણે ઘેરે ફોન કરીને સૂચિત કરી નાખવું હે. ઘણા વખત અંજલિ બોને આપણે દેખ કે આપણે કંઈક બહાર ફરવા જા તે કામ વધારે આવી જાય, તો વણા ખતે આપણે મોડું બી થઈ જાય. જેન ખતે આપણે દેખ કે આપણે ઘરના મનકહી વણને ચિંતા થઈ જાય હે, કાર ની ગઈ અબર તક આવી નહીં હે, તો એવા મેં આપણે ધ્યાન રાખવું હે, ફોન મેં ચાર્જિંગ રાખીને આપણે ઘરવાલાને સૂચિત કરતું રહેવું.
1: હવે મનીષા બોન, તો આના વિશે માટે જેમ કે આપણે ઘણી અસલ વાતે જાણી રહો કે હરતે આપણી જે પુણે હે કે લંબી યાત્રા સહીતી હોય યા નાની યાત્રા સહીતી હોય, સાવધાની સપ્તકી મહત્વપૂર્ણ હે. તો આના વિશે માટે અગાડી ભી આપણી આમસ વાતે ચાલતી રહેગા, પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોનને આપણે એક ઓર ગીત હમરાવી દો.
0: હવે અંજલિ બોન, તો બોનો હમણાં ગીત.

0: મનીષા બોન, ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મેં, જેમ કે આજે આપણે ઘણા અસલ વિષય માટે આપણી બોનો તકી વાત કરી રહ્યો. આ સવે વાત કરો કે અગર રાત્રે આપણી બોને યાત્રા કરી રહી તો એણે વધારે સાવધાની રાખવાની જરૂરત હે. જેમ કે દિનની તુલનામાં આપણે દેખો હો કે રાત્રે મેં યાત્રા કરતા ટાઈમ આપણને વધારે સાવધાની રાખવી હે. અગર સંભવ હો તો પહેલે જ આપણે વાપસીની જે વ્યવસ્થા હે એ તય કરી લેવી હે. આપણે દેખો હો કે ઘણો જે સુનસાન રાસ્તા હિ એણે જવાને ઠેકણે આપણે રોશની વાળા રાસ્તા ને મનકની જે આવાજ આવી રહેતી હોવે એના રસ્તા માટે જવું સુવે. અગર આપણે કયા એવા સ્થાન માટે હો જે આપણે અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યો તો વા આપણને એકલું ઊભું નથી રહેવું. તરત એવું સાર્વજનિક જગ્યા માટે સલ્લું જવું હો જ્યાં કોઈ દુકાન હો, અસ્પતાલ હો, પેટ્રોલ પંપ હો, પોલીસ સહાયતા કેન્દ્ર હો, ભીડવાળા સાર્વજનિક સ્થાન માટે આપણને સલ્લું જવું હે. સપ્તકી મોટી વાત કે અસહજ મહેસૂસ થાત આપણને આપણી ભાવનાઓને નજરઅંદાજ નથી કરવું. અગર આપણું મન કહી રહ્યું હે કે આ જગ્યા આ વ્યક્તિ આપણા બદલે ઠીક નથી તો આપણને તરત સુરક્ષિત સ્થાન માટે સલ્લું જવું હે. ને એની સાથે આસપાસની જાણકારી આપણને રાખવી હે. જેમ કે બહેન બોનું ઘણી વખત આપણે આમના તેમના જ તો મોબાઈલમાં એટલું વ્યસ્ત નથી થઈ જવું કે આસપાસ જે બી સ્થિતિ હે એને માટે આપણે ધ્યાન ન લ. વિશેષ કરીને અંજાન જગ્યા જઈ વખત આપણે સલજ તઈ વખત આપણને એની પૂરી જાણકારી રાખવું ઘણું જરૂરી હે. અગર આપ પેદલ હેન્ડી રહો તો રાસ્તામાં આય પાય મનકો સામાન્ય નથી લાગી રહ તો ભી તરત આપણને ઇયરફોનની જે આવાજ હે એ કમ રાખવી હે. ને આય પાયની આવાજે સાંભળતો રહેવું હે. કેમ કે સુરક્ષિત જગા અગર આપણે નથી તો આપણી બોને જે હે એ ડર મહેસૂસ કરી શકી. અગર એના હાથે કાંઈ ગલત થઈ જા તો ભી ને ખબર પડેગા. તો એટલે આપણાને મોબાઈલમાં એટલું નથી ગોવાઈ જવું કે આપણને કઈ બી ચીજનું ધ્યાન જ ન રહે. કેમ કે સજગની પરિસ્થિતિની પ્રતિ જાગૃત રહેવું આપણી બોને ભલે મોટી સુરક્ષા કહેવાય હે.
1: હવે અંજલિ બોન, એની સાથે આપણે દેખો કે આપણે બોને કઈ બી યાત્રા કરવા જઈએ તે આપણે હાથે મોબાઈલ લઈને જઈએ, વણાખતે આપણે દેખો કે ઇયરફોન લગાડીને ગાના સાંભળતી રહી ને વણને ખબર જ નહીં પડતી કે બસ કઈ જઈ રહી હે ને માર કી જવું હે ને આ સબનું ધ્યાન નથી રાખતી હે. એવા મેં બોને કેવું ચાંગા કે આપણે ગાના તો સાંભળો કઈ નહીં પણ કમ આવાજ મેં સાંભળો, આપણે આય પાયનું ધ્યાન બી રાખવું હે. આપણ કી જઈ રહી હે ને અગર આપણ સડક પાર કરી રહી હે તે વા બી આપણે ઇયરફોન આવાજ હવે કમ રાખવી હે યા તો આપણે કમ કામે લેવું હે. એની સાથે ભાઈ બોનો કેવું ચાંગા કે સબકતી જરૂરી હે આપણે સામાનની આપણે સુરક્ષા રાખવી હે. જી બી જા હા આપણે સામાન હું આપણે પર્સ હે, મોબાઈલ હે, જે આપણે જરૂરતના સામાન હે બી સાંભળીને રાખવું હે. ઘણા વખત અંજલિ બોન આપણે દેખ હ કે બી ફરવા જ હા તો આપણે આત્મે મોબાઈલ રહે જ્યાદાતર તે આપણે આત્મે રાખ હ તે કી બી બ હ તે કી બી કઈ બી જા હ તે આપણે આત્મે ખોટું સામાન સૂટી જાય હે. તેવા મેં બોન આપણે સામાનની ખૂબ જ્યાદા ધ્યાન રાખવું હે. આપણે ફોન હે બસ્તામ રાખી દેવું હે યા આપણે ઘણા વખત ભૂલી જા હ એવા મેં આપણા હાથે નાનો પર્સ બી આપણે રાખી શકે હ જે આપણે આત્મે હાઈ પડાય યા આપણે પસાડી ટાંગી નાખ તે જણા ખતે આપણે યાદ રહેગા કે મારખેન હું સામાનનું હાથે લઈને ડી રહ્યું હું ને વેન સબનું આપણે ધ્યાન રાખવું હે.
0: હવે મનીષા બોન, એની સાથે આપણી બોનને મદદ માંગવા મેં હિચકિચાહટ નથી કરવી. ઘણી વખત એવું થાય કે આપણી બોને મદદ માંગતા ટાઈમ એમ સોચી લે હે કે મન કા હું સોચેગા, પણ યાદ રાખો કે આપણી સુરક્ષા મનકની રાય તકી વધારે મહત્વપૂર્ણ હે. અગર આપણને લાગી રહ્યું હે કે આ જગ્યા સુરક્ષિત નથી તો આપણને મદદ માંગવા મેં કોઈ કમજોરી મહેસૂસ નહીં થવી સુવે. આપણે કોઈ ભરોસેમંદ મહિલા હો, પરિવારના સદસ્ય હો, પોલીસ સુરક્ષા કર્મચારી હો યા વિશ્વસનીય વ્યક્તિ તકી આપણે સહાયતા લઈ શક. એને સાથે અગર આપને કોઈ પરેશાની હે તો આપ હું કરી શકો તો બાઈન બોનો યાત્રાને દોરાન કોઈ વ્યક્તિ આપને લગાતાર પરેશાન કરી રહ્યું હે, તમારે વાંય આવી રહ્યું હે યા અનુચિત કોઈ વાક્ય તમને કહી રહ્યું હે તો આપણને ડરવાની કોશિશ નથી કરવી, બલકે સ્થિતિને નજરઅંદાજ બી કરવાની જરૂરત નથી. અગર સુરક્ષિત હો તો આપણે સ્પષ્ટ અને દ્રઢ અવાજમાં કહી શકો કે મને પરેશાન નકે કરો. આવી સ્થિતિ બાદ બી અગર એ ચીજે જારી રહે તો આપણે બીજા મનકરને હાથી શકો ને સહાયતા લઈ શકો. કેમ કે આપણે દેખો હો કે ઘણી વખત એવું થાય કે મહિલાના તે હોવી સ્થિતિ થાય અને મહિલા અગર સાર્વજનિક સ્થળ માટે જઈને સબ મનકરને ભેગો કરીને કહે તો તરત એને સહાયતા મળી શકે. તો ભાઈ બોનો આપણી સુરક્ષા હે એ આપણા હાથમાં હે. કેવું ચંગા કે યાત્રા જીવનનો હિસ્સો હે. આપણી બોને જે હે એ આમની તેમની ઘણી વખત એકલી ફરી બી હે ને દુનિયામાં બી ને આપણે કે બી ફરી નથી શકતો. અગર આપણી બોને ડરને ને જાગૃતતાને હાથે અગાડી વધેગા તો આપણે દેખા હંગે એ ઘણી અસલ તરીકા થકી આપણી યાત્રા ને આપણે જીવનની અગાડી વધાવી શકીએ.
1: હવે અંજલિ બોન, આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે કાર્યક્રમના માધ્યમ કે આપણે વાતે કરી રહ્યો હતો કે આપણે બોને અગર કઈક યાત્રા કરવા જાય હે, ફરવા જાય હે, તે વણને કઈ કઈ વાતનું ધ્યાન રાખવું હે, તે આના વિશે માટે આપણે ભાઈ બોને કદી ઘણા કાની વાતે થઈ ગઈ હે. હવે દેખી રહીએ કે ટાઈમ ભી થઈ ગયો હે આપણે કાર્યક્રમ કતી સૂટ પડવાનો, સૂટ તે પડે પણ જાતે કતી પહેલે એક બીજું ગીત સાંભળી લો.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: एक माँ जो पूरी उम्र परिवार के लिए अपना सब कुछ दे देती है, क्या उसे अपने ही घर में अपने नाम की जमीन नहीं मिलनी चाहिए? एक बेटी जो सपने लेकर बड़ी होती है, क्या उसे वाकई उतना हक मिलता है जितना उसके भाई को?
3: भूमि अधिकार सिर्फ दस्तावेज नहीं, ये सुरक्षा है, सम्मान है और महिला की उस पहचान का प्रमाण जिसे अक्सर हम नजरअंदाज कर देते हैं.
2: आइए आज हम बदलाव की शुरुआत करें. महिलाओं को दे उनका हक, जमीन पर भी, जिंदगी में भी. महिलाओं के भूमि अधिकार, क्योंकि बराबरी का वादा पूरा भी होना चाहिए. वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित.

0: તો સપ્તકી પહેલા આપણે હામરી લાણાની વાતે અને મોરેકર આપણી વાતે.
1: હવે
0: સર નમસ્કાર.
2: નમસ્કાર
0: સર, આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
2: ધન્યવાદ
0: સર. જૈસા કે આપ જબ ભી હમારે કાર્યક્રમ ખેતી વાડી સે જુડતે હૈ તો હમારે કિસાન ભાઈ બહેનો કો ખેતી સે જુડી ઢેર સારી બાતો સે અવગત કરવાતે હૈ. તો સર આજ હમારે કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ કે ખેતી મેં હમ નવાચાર કો કૈસે અપના સકતે હૈ.
2: બિલકુલ, બહોત હી અચ્છા વિષય હૈ કે ખેતી મેં હમ ક્યા નવાચાર કર સકતે હૈ યા કૈસે કર સકતે હૈ યા કોન કોન સે નવાચાર હમ કર સકતે હૈ. તો સર્વપ્રથમ તો હમકો જો હૈ હમારા ખેત દેખને હોંગે કે હમારી ખેતી અભી વર્તમાન મેં ક્યા ખેતી હૈ. ઉસમે હમ સર્વપ્રથમ જો હૈ હમ ક્યા ક્યા ફસલે બો રહે હૈ.
0: જી જી.
2: હમારા ફસલો કા જો અવશેષ બસતા હૈ ફસલ અનાજ કે બાદ મેં યા દાલો કે બાદ મેં યા જો ભી ઉત્પાદન હૈ ઉસકે બાદ મેં હમારે પાસ જો ભી અવશેષ બસતા હૈ ઉસકા હમ ક્યા કરતે હૈ.
0: જી જી.
2: ઓર ઇસકે સાથ હી જો ભી હમારા ઉત્પાદન હૈ ઉસકા હમ પ્રબંધન કૈસે કરતે હૈ ઉસકો લેકે હમકો એક આકલન મોટા મોટા સા કરના હૈ.
0: જી જી.
2: કી હમ જો જો ફસલે કરતે હૈ ઓ ફસલો સે હમકો ક્યા ક્યા ઉત્પાદન મિલ રહા હૈ ઓર ક્યા ક્યા ઉપયોગ હો રહા હૈ. તો નંબર એક તો હમે જો નવાચાર કી દિશા મેં સોચના હૈ કી એસા કોઈ ભી ફસલ હૈ કી જો હમકો જરૂરત હૈ ઓર વો ઉસમે નહીં હો રહી હૈ તો હમકો સર્વપ્રથમ ઉસકો ઉગાને કી કોશિશ કરની ચાહીએ. દૂસરી બાત હૈ કી ક્યોંકિ ખેતીબાડી બહોત બડા વિષય હૈ ઓર ખેત કે બિના ખેતી હો નહીં સકતી ઓર કિસાની કી જો જાનકારી હૈ
0: જી બિલકુલ
2: વો હમકો સમય સમય પે જો હૈ અપડેટ હમકો કરની ચાહીએ.
0: જી બિલકુલ.
2: ક્યોંકિ હમારે આસપાસ બહોત સારે ઇસ તરહ કે જો નવાચાર હોતે હૈ હમ ઉનકો દેખ કે સીખ સકતે હૈ કે ઉન્હોને ક્યા કિયા ક્યા નયા કિયા ઓર કિસ પ્રકાર સે ઉન્હોને ખેત કો નુકસાન પહોંચાયે બિના અપની ખેતી કિસાની કો નુકસાન પહોંચાયે બિના જો નવાચાર સક્સેસ હોતે હૈ વોહી વાસ્તવિકતા મેં નવાચાર હૈ ઓર હમારી જો જરૂરત કો હમ જો ખેતી કરતે હૈ ઉસમે યે દેખે કે હમારે ખુદ કે લિયે ખેતી હમારે ગાંવ કે લિયે ખેતી હમારે આસપાસ કે લોગો કે લિયે ખેતી
0: જી જી
2: ઓર ફિર હમ બજાર કી તરફ જાયે ને કે નવાચાર મેં બહોત સારા યે હોતા કે લોગ સોચતે કે હમ નવાચાર કરે નવાચાર મેં ક્યા હૈ કે જો કોમર્શિયલ ફસલે હૈ વો લે આતે હૈ ઓર કોમર્શિયલ ફસલે જો વો ઉગાતા હૈ ને વો ખુદ ખાતા હૈ ને ઉસકા ગાંવ વાલે ઉસકા ઉપયોગ કરતે હૈ ને ઉસકે આસપાસ કે તહેસીલ સ્તર કે લોગ ભી ઉસકા ઉપયોગ નહીં કર પાતે.
0: જી બિલકુલ સર.
2: એક ઉદાહરણ લે લે હમ જૈસે કે માન લો કે હમારે લોગ ક્યા હૈ કે પહેલે જો હૈ ઘર કે લિયે ખેતી કરતે થે અનાજ ઉગાતે થે તરહ તરહ કે અનાજ ઉગાતે થે તરહ તરહ કી દાલે ઉગાતે થે. અબ જ્યાદાતર એક ઉદાહરણ લેતે હૈ જૈસે સોયાબીન હૈ.
0: જી બિલકુલ.
2: તો લોગ સોયાબીન કી ખેતી કરને લગે. અબ સોયાબીન કી ખેતી કો હમ દેખેંગે અગર ઉસકા દેખે તો સોયાબીન ઉગતા હૈ પેદાવાર હોતી હૈ બિકતા હૈ પૈસા મિલતા હૈ ઠીક હૈ ઇતના હી કિસાન કો હૈ ઓર ઇસકે અલાવા જો ભી ઉસકા ચારા હૈ વો ભી પશુ હાલાકી કમ પસંદ કરતા હૈ ફિર ભી ઉસકા ચારા ગિન લેતે તો યે દો ચીજે ઉસસે મિલતી
0: હૈ. જી બિલકુલ.
2: ક્યોંકિ કિસાન ખુદ કે પરિવાર કે લિયે ને સોયાબીન ખાતા હૈ ના ઓર વો સીધા સા જો ભી ઉત્પાદન હોતા હૈ બજાર મેં બેચ દેતા હૈ ઓર ઉસકા સબસે જ્યાદા રિસ્ક ઉસકો ઇસ ફસલ મેં હોતી હૈ જૈસે કે જ્યાદા પાણી માન લો જ્યાદા બારિશ હુઈ તો ઉસકા ગલને કા ડર
0: રહેતા હૈ
2: ઓર અગર માન લો સોયાબીન મેં અગર લાસ્ટ મેં અગર બારિશ જૈસે કે અભી કુછ દિનો પહેલે જૈસે બારિશ નહીં હો રહી થી તો ઉત્પાદન કો લેકે લોગ ગભરા ગયે કિસ્મત અચ્છી હૈ કે ઇસ બાર અભી જૈસે એક દો દિન મેં કલ જૈસે અચ્છી બારિશ હુઈ એક દો દિન મેં અચ્છી બારિશ હુઈ તો ઉસસે થોડા ઉત્પાદન હૈ અચ્છા હોગા.
0: જી બિલકુલ સર.
2: જો સોયાબીન કી ફસલ જો લોગ કર રહે હૈ અબ વો ઉસકો બજાર મેં બેચેંગે બજાર મેં બેચેંગે તો મતલબ કભી લોગો કો પૂછતે હૈ તો ઉનકા તર્ક આતા કે સોયાબીન કા તેલ બનતા હૈ. ભાઈ તેલ તો બનતા હૈ લેકિન કહાં બનતા હૈ ક્યા પ્રોસેસ હૈ ક્યા આપકે જિલ્લે મેં બનતા આપ ખુદ આપકા સોયાબીન લે જાકે તેલ બનવા સકતે હૈ ક્યા તો સબકા જવાબ આતા ના કૈસે બનતા હૈ કિસી કો નહીં પતા.
0: જી બિલકુલ સર.
2: હૈ ના તો વો જો હમ ફસલ કર રહે હૈ વો હમારે પરિવાર કે લિયે ભી નહીં હૈ તો હમ જો સીધા સા જો હમ દેખેંગે કે હમ નવાચાર જો કરે હમારે જરૂરતો કો પૂરા કરે ઉસકા જરૂર ધ્યાન રખે.

અંજલિ બોન ગીત ત્યાંશી પૂરું અણા ગીત બાદ એક વખત ફેરી આપણે બોનોનું સ્વાગત કરું હું આપણે આજની કાર્યક્રમ ઘુમરમી જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હું કે આપણે બોને આમને તેમની કી બી ફરવા જાય યા કી યાત્રા કરવા જાય તે વર્ણનની જરૂરી સાવધાની હું રાખવી હે સબકથી પહેલા આપણે બોનોને આ કહેવું ચાંગા કે સુરક્ષિત યાત્રા કરવા બદલે આપણે ઘરની શરૂઆત સબકથી પહેલ થાય હે સુરક્ષિત યાત્રાનો મતલબ બોનો આ નહીં

0: તે આપણે ટાઈમનું બી ધ્યાન રાખવું એમ. આ સબ થોડી ઘણી વાગતી હિ એને ધ્યાન રાખંગા તે આપણે યાત્રા હેવી આસાની ખતી થઈ શકે ગા.
1: હવે મનીષા બુન આપણે દે કહો કે ઘણી જે બુને હે એ ઘણી વખત એકલીકલી યાત્રા કરી હે. અગર હું મારા ઘરને પાસે એક બાની વાત બતાડું તો એ ભી આપણે થોડાક દાડા પહેલા જ ફરવા ગયા હતા. એવો મેં એ એકલા ગયા હતા ને બીજા ગામના જે મનક હતા એ એના ઓળખણ ના હતા. પણ આપણે દે કહો કે યાત્રા મેં અગર આપણે કે બીજા હો તે લાઈન ને લાગે કતારે લાગે આમનું તેમનું ફરવું પડે હે. ને ઘણી વખત એવું થાય કે અગર આપણે કઈ ચીજ માટે બેઈ રહો ઊંટ થઈ ગયું યા ખચ્ચર થઈ ગયા એના માટે તો એ અગાડી પસાડી થઈ જશે હે. તો એવો મેં આપણને ધ્યાન રાખવું હે કે આપણે આપણે પરિચિતનો નંબર લઈને રાખવું હે. એ જે બા હતો એનાને હાથે બી હોવું શું એનું જે ખચ્ચર હતું એ અગાડી સલું ગયું ને બીજા જે મનક હતો એના ઓરકણના એ વાય રહી ગયા. એવો મેં એ ઈ જે ગયા હતા ફરવા એ મોબાઈલ જે હતું એનમાં નેટવર્ક ભી નતણ આવેલું. એવા મેં ઈ ગભરાણા ની ને એને ભગવાનના દર્શન કર્યા ને એને સાથે ઈ પાસા આવ્યા જે ઠેકણે એનાની બસ ઊભી હતી. આપણાને એની વાતનું ધ્યાન રાખવું હે કે અગર આપણે કેવી યાત્રા કરવા જઈ રહ્યા તો આપણી બસ કે ઊભી હે બસ વારાના નંબર આપણા જે પડોશી હે એના નંબર હેતી ચીજે આપણને ધ્યાનમાં રાખવાની જરૂરત હે. ને એની ટાઈમ આપણને ઘબરાવવાની કોઈ જરૂરત નથી કેમ કે આપણે યાત્રા કરવા જઉં ને અગર આપણી નાની મોટી આ જે વાતે હે એનાનું ધ્યાન રાખો તો આપણી યાત્રા સફળ થઈ શકે.
0: હવે અંજલી બોન એની સાથે આપણે દેખા કે આપણે બોને જ્યાદાતર બસ ને ઓટો ને આ ટેક્સી રહી વર્ણનનું જ્યાદા ઇસ્તેમાલ કરી હે. એવામાં આપણે બોનને વણામાં બે વખત પેલ ધ્યાન રાખવું હે કે જેમ કે આપણે બતાડ્યું કે નંબરનું ધ્યાન રાખવું હે ને વાહન આપણે બલદે ઉચિત હે કે નહીં હે આણામાં હું સાવધાની હે વી માર બલદે સહી હે કે નહીં આ હતી જાણકારી આપણે રાખવી હે. ને બોને આપણે કી બી સેટી જાહેરગી હે યા કી બી જાહેરી હે તે આપણે ઘરના ઘણા બી વ્યક્તિને ફોન કરીને કહી નાખવું હે કે જતરો ટાઈમ લાગે કે જેમ કે હું એક ઘંટા મેં ઘેર આવી જઉંગા ફોન કરીને કહી નાખવું હે ઘેર એમ. તે હામાળાને આપણે ઘરવાળાને બી આપણે સાવધાની બારામાં ખબર રહેગા કે એક ઘંટો લાગેગા એક ઘંટામાં આવી જાયગા. અગર એક ઘંટો વખત વધારે ટાઈમ થાય કા તે આપણે ઘરવાળા હી વી બી આપણે ફોન કરેગા ને પૂછેગા એની બી આપણે સાવધાની રાખવી ઘણી જરૂરી છે.
1: હવે મનીષા બુન આપે સહી કીધું કેમ કે આપણે દેખો હો કે ઘણી વખત એવું થા કે આપણી જે બુને હે એ આમની તેમની કે સાય હે તેણે ટેમ્પો લેવો પડે કે નીકની ગાડી લેવી પડે કાંઈ ને કાંઈ ચીજ રહી છે. એવા મેં એણાને મોબાઈલ ફોનને સુરક્ષાનું સાધન બનાવવું હે. આજના ટાઈમમાં મોબાઈલ કેવલ ફોન માટે વાતચીત કરવાનું સાધન નથી બલકે જરૂરત પડવા માટે મદદ માંગવાનું સાધન ભી હે. અગર આપણે યાત્રા માટે નીકળી રહો તો તે વખત આપણને ધ્યાન રાખવું હે કે આપણે મોબાઈલ જે હે એનમાં બેટરી જે હે એ પૂરી હોવે તાકી આપણે જરૂરત પડે તો કેને તે સંપર્ક કરી શકો. આપણે પરિવારને ભરોસેમંદ જે વ્યક્તિ હે એને નંબર આસાની તકી આપણે ઉપલબ્ધ બી થઈ શકે એવું આપણને રાખવું હોકા. ને જરૂરત પડવા માટે આપણે ભારત સરકારે એકીકૃત આપાતકાલીન નંબર આપ્યું હે 112 માટે બી આપણે સંપર્ક કરી શકો. આ આપણી બોનોનું હેલ્પલાઇન નંબર હે જેન તકી આપણી જે બોને હે એ કે બી હો આના નંબર માટે અગર ફોન કરેગા તો એને મદદ મળેગા. તો બોને એક વખત ફેરી આ નંબર લખી લો આપણું ભારત સરકારનું એકીકૃત આપાતકાલીન નંબર હે 112. આને માટે ફોન કરવા તકી આપ આપણી પરેશાની વતાડીને સહાયતા માંગી શકો ને આપને સહાયતા ભી મળેગા.
0: હવે અંજલી બોન એને હાથે આપણે બોનને કેવું જાણગા કે મોબાઈલની બેટરી હવે આપણે ખતમ ને થવા દેવી હે. અગર આપણે કતક સિટી યાત્રા કરવા જઈ રહી હે યા કંઈક જઈ રહી હે તો આપણે દેખા કે ઘણા કાની બોને રહી હે બસમાં યા ટેમ્પો બેન એમ હોશે હે કે અભી તે બેટી હું તો કંઈ કામ નહીં હે તો ફોનમાં હું વિડીયો દેખી લઉં રીલ દેખી લઉં ને વણામાં લાગી જાય હે. જેમ કે આપણે દેખા કે ઘણા વખત આપણે ફોનનું ચાર્જિંગ એવું ખતમ થઈ જાય હે. તેવા મેં બોને આપણે રીલ ને આ સબ નથી દેખવું હે ને આપણે ફોનની બેટરી હવે હંમેશા આપણે કી બી ઘર કદી બહાર નીકળો તો ફોનનું ચાર્જિંગ ફુલુસ રાખવું હે. જેન ખતે આપણે દેખા કે આપણે કઈ બી મદદની જરૂરત પડી ગઈ એમાં કી બી જવું પડી ગયું અહીંયા ઘરે ફોન કરવું પડ્યું તો એવામાં આપણે ખબર રહેગા કે મારા ફોનમાં ચાર્જિંગ હે હું ઘરે ફોન કરીને કહી શકું. ને ઘણા વખત આપણે દેખા કે બોને અગર આપણે ફોનમાં ચાર્જિંગ નહીં રહેતું હે આપણે આ પાએ મન કરી હે વેણું બી આપણે કેનું ફોન લઈને આપણે ઘરે ફોન કરીને સૂચિત કરી નાખવું હે. ઘણા વખત અંજલી બોને આપણે દેખા કે આપણે કંઈક બહાર ફરવા જા તે કામ વધારે આવી જાય તો વણા ખતે આપણે મોડું બી થઈ જાય. જેન ખતે આપણે દેખા કે આપણે ઘરના મનકહી વર્ણનને ચિંતા થઈ જાય હે કારની ગઈ અબર તક આવી નહીં હે તો એવામાં આપણે ધ્યાન રાખવું હે ફોનમાં ચાર્જિંગ રાખીને આપણે ઘરવાળાને સૂચિત કરતું રહેવું હે.
1: હવે મનીષા બુન તો આના વિશે માટે જેમ કે આપણે ઘણી અસલ વાતે જાણી રહો કે હરતે આપણી જે પુને હે કે લંબી યાત્રા સહિતી હોય યા નાની યાત્રા સહિતી હોય સાવધાની સપ્તકી મહત્વપૂર્ણ હે. તો આના વિશે માટે અગાડી બી આપણી આમસ વાતે ચાલતી રહેગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમને આપણી બોનને આપણે એક ઓરકી થંભરાવી દો.
0: હવે અંજલી બોન તો બોનો હમણાં ગીત

0: મનીષા બોન ગીત તો આયશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મેં, જેમ કે આજે આપણે ઘણા અસલ વિષય માટે આપણી બોનો તકી વાત કરી રહ્યો. આ સવે વાત કરો કે અગર રાત્રે આપણી બોને યાત્રા કરી રહી હૈ તો એણને વધારે સાવધાની રાખવાની જરૂરત હે. જેમ કે દિનની તુલના મેં આપણે દેખો હો કે રાત્રે મેં યાત્રા કરતે ટાઈમ આપણને વધારે સાવધાની રાખવી હૈ. અગર સંભવ હો તો પહેલે જ આપણે વાપસીની જે વ્યવસ્થા હૈ એ તય કરી લેવી હૈ. આપણે દેખો હો કે ઘણો જે સુનસાન રાસ્તા હિ એણમે જવાને ઠેકણે આપણે રોશની વાળા રાસ્તા ને મનકની જે આવાજ આવી રહેતી હોવે એના રાસ્તા માટે જવું સુવે. અગર આપણે કયા એવા સ્થાન માટે હો જે આપણે અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યો તો વા આપણને એકલું ઊભું નથી રહેવું. તરત એવો સાર્વજનિક જગ્યા માટે સલ્લો જવો હો જ્યાં કોઈ દુકાન હો, અસ્પતાલ હો, પેટ્રોલ પંપ હો, પોલીસ સહાયતા કેન્દ્ર હો, ભીડ વાળા સાર્વજનિક સ્થાન માટે આપણને સલ્લો જવો હે. સપ્તકી મોટી વાત કે અસહજ મહેસૂસ થાત આપણને આપણી ભાવનાઓને નજરઅંદાજ નથી કરવું. અગર આપણું મન કહી રહ્યું હૈ કે આ જગ્યા આ વ્યક્તિ આપણા બદલે ઠીક નથી તો આપણને તરત સુરક્ષિત સ્થાન માટે સલ્લો જવો હે. ને એની સાથે આસપાસની જાણકારી આપણને રાખવી હે. જેમ કે ભાઈ બહેનો ઘણી વખત આપણે આમના તેમના જ તો મોબાઈલમાં એટલું વ્યસ્ત નથી થઈ જવું કે આસપાસ જે બી સ્થિતિ હે એને માટે આપણે ધ્યાન ન લ. વિશેષ કરીને અંજાન જગ્યા જઈ વખત આપણે સલજ કઈ વખત આપણને એની પૂરી જાણકારી રાખવું ઘણું જરૂરી હે. અગર આપ પેદલ હેન્ડી રહો તો રાસ્તામાં આય પાય મનકો સામાન્ય નથી લાગી રહ તો ભી તરત આપણને ઇયરફોનની જે આવાજ હે એ કમ રાખવી હે ને આય પાયની આવાજે સાંભળતો રહેવું હે. કેમ કે સુરક્ષિત જગ્યા અગર આપણે નથી તો આપણી બોને જે હે એ ડર મહેસૂસ કરી શકે. અગર એના હાથે કાંઈ ગલત થઈ જા તો ભી ને ખબર પડે કા. તો એટલે આપણને મોબાઈલમાં એટલું નથી ગોવાઈ જવું કે આપણને કઈ બી ચીજનું ધ્યાન જ ન રહે. કેમ કે સજગની પરિસ્થિતિની પ્રતિ જાગૃત રહેવું જ આપણી બોનો ભલે મોટી સુરક્ષા કહેવાય હે.
1: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે આપણે બોને કે બી યાત્રા કરવા જઈએ તે આપણે હાથે મોબાઈલ લઈને જઈએ વણાખતે આપણે દેખો કે ઇયરફોન લગાડીને ગાના સાંભળતી રહી ને વણને ખબર જ નહીં પડતી કે બસ કઈ જઈ રહી હે ને માર કી જવું હે ને આ સબનું ધ્યાન નથી રાખતી હે. એવા મેં બોને કેવું ચાંગા કે આપણે ગાના તે સાંભળો કઈ નહીં પણ કમ આવાજમાં સાંભળો, આપણે આય પાયનું ધ્યાન બી રાખવું હે. આપણ કી જઈ રહી હે ને અગર આપણ સડક પાર કરી રહી હે તે વાં બી આપણે ઇયરફોન ના આવાજ હે કમ રાખવી હે યા તો આપણે કમ કામે લેવું હે. એની સાથે ભાઈ બોને કેવું ચાંગા કે સબકતી જરૂરી હે આપણે સામાન્ય આપણે સુરક્ષા રાખવી હે. જી બી જા હા આપણે સામાન હું આપણે પર્સ હે મોબાઈલ હે જે આપણે જરૂરતના સામાન હિ બી સાંભળીને રાખવું હે. ઘણા વખત અંજલિ બોન આપણે દેખો હ કે કી બી ફરવા જ હ તો આપણે આત્મે મોબાઈલ રહે જ્યાદાતર તો આપણે આત્મે જ રાખ હ તે કી બી બ હ તે કી

0: ભાઈને બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.